બાઈન બોનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા સૂટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માતે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો બાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: ભાઈને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: दोस्तों, अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन. खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है. जल्दी थकान होना, शारीरिक कमजोरी, याददाश्त में कमी, सांस फूलना, ये सभी एनीमिया के ही लक्षण हैं. लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं. हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है. ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: ભાઈને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: मेरा एक जिद्दी पड़ोसी है, पूरी कॉलोनी ने सोलर पैनल लगवा लिए हैं, पर वो मानने को तैयार ही नहीं था कि सच में बिल जीरो आ सकता है. मैंने कहा बेटा नाम ही है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. फिर एक एक करके सबका बिजली बिल जीरो आने लगा, तब बोला अब लगवा ही लेता हूँ. पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવાળા અમારા હિતા ભાઈ બોન ને આપની બોન મનીષા ને આપની બોન અંજલિનું
1: રામ રામ.
0: હોવી ભાઈ બોનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
2: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષયને હાથે અમારે ટેમ માથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ મેં ભાઈ બોનો થી વાતચીતનો વિષય હૈ આપણા સમાજ મેં વધતી અસહિષ્ણુતા ને એનું સમાધાન હું થઈ શકે. આપણે દેખો હો કે આજે એવું થઈ રહ્યું હૈ કે મન જે હે એ નાની નાની વાત માટે એકા બીજા તકી અસહમતિ જતાવે હે ને ઘણા કના જે મનક હે એણાને વિચારો મેં અંતર ભી આવવા માંડી ગયું હૈ ને એને કારણે આપણે દેખો હો કે રિશ્તો મેં દૂરી પેદા થઈ રહી હૈ ને મતભેદ જે હે એ વિવાદ નું કારણ બની રહ્યું હૈ. આનું સમાધાન હું થઈ શકે એને બારા મેં આજે આપણે કાર્યક્રમ મેં વાત કરવા વાળા હા.
0: હવે અંજલિ બોન, તો આના વિષય માટે આપણે ભાઈ બોન ખાતે ઘણા કાની વાતે રેંગા અબર હામળા ગીત ને મોરે કર આપણી વાતે.
2: હવે તો ભાઈ બોનો આપ હમર તરેસુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે.

0: લીબોન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હો આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલીબોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હો કે સમાજમાં આ વધતી અસહિષ્ણુતા એના સમાધાનની આ સમસ્યા હું હે અંજલીબોન આપણે દેખા હા કે ઘણા બી સમાજને પહેચાને વે ખાલી વેને પ્રગતિ કરતી નથી થતી હે બલ્કે આપણે દેખા હા કે વેના લોગોને વ્યવહાર કેવો હે વણાખતી થાય હે જ્યારે ભાઈન બોનો સમાજમાં લોગ એકબીજાની વાત સાંભળેગા આપણે વિચારોને બીજાને વિચારોને સન્માન આલેગા મળીને સમસ્યાઓનું સમાધાન ખોજેગા તારે અંજલીબોન આપણે કહી શકો હા કે આપણું સમાજ એવો મજબૂત થાયગા આયસ અગર ભાઈન બોનો આ કેવું ચાંગા કે અગર આપણ ધૈર્ય ને રાખંગા સંવાદની જગ્યાએ ટકરાવ રાખંગા અને છોટી છોટી વાતે માટે આપણે વિવાદ કરવા માંડી જંગા તો અસહિષ્ણુતા હવે બઢતી જાયગા
1: હવે મનીષા બોન આપણે દેખો કે અસહિષ્ણુતાનો અર્થ એ હે કે બીજાની રાય સોચ આદતની વ્યવહારને વગર હમઝે અસ્વીકાર કરી દેવું ને આપણી જે પ્રતિક્રિયા હે એ આપણે ગુસ્સા મેં ને આપણા જે શબ્દ હે એનમાં આપણે બે વાતે બીજા મનકની ગલત કહી દો ભાઈન બોનો આજે આપણે દેખી રહ્યો કે મનક જે હે એ નાની નાની વાત માટે બહેસ ને ઝઘડો શરૂ કરી દે હે પરિવારમાં વિચાર અલગ હોવે તે નારાજગી થઈ જા ગામના જે મુદ્દો હે એનમાં મતભેદને કારણ દૂરી વધી જા ને સમાજ જે હે એનમાં અલગ સોચને કારણ ઘણા આકારના જે વ્યવહાર હે એ અપરાધિક તોર માટે આપણે હામે આવી રહી આ સબ વધતી અસહિષ્ણુતાનો સંકેત હે આપણે દેખો કે મતભેદ થવું સ્વાભાવિક હે પણ મતભેદ ને મનભેદ બનાવી લેવું આ આપણે સામાજિક નુકસાન પેદા કરી શકે તો આપણે ભાઈ બોનોને આપણે એ જ કહંગા કે આપણને મતભેદ થા તેનું સમાધાન ખોજવાની જરૂરત હે એ સમાધાન આપણે મળીને શોધી શક પણ આપણને મનભેદ નથી કરવું આવડીના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે નાની નાની વાતે માટે મનક લડાઈ જાય ને એકાબીજા થકી એવો બદલો લે હે કે વૈશ્વિક કયા મનકની જાન ભી ચાલી જાય હે તો આપણને આવું નથી કરવું આપણને સમજવું હોગા કે કોઈ બી વાત થઈ હો એનું આપણે બેને સમાધાન ખોજી શક
0: હવે અંજલીબોન આયસ અગર આપણ વાત કરીએ કે અસહિષ્ણુતા બળી રહી એને હું કારણે તો આપણે દેખો કે સબકો તો મોટું હે વો હે સંવાદની કમી
1: હવે
0: આજે આપણે દેખો કે લોગ હે આપણી વાત તે કઈ ના કહે પણ બીજાની વાત સાંભળતસ નથી ને સાંભળે હે તે વણમાય ધૈર્ય નથી રાખતા હે એને સાથે આપણે દેખો કે અગર કેનિક વાત આપણે બુરી લાગી જાય તો આપણ વિનબાર આમ ગલત હોંસવા માંડી જહ અને તરત જ પ્રતિક્રિયા ના કહો ને આપણે ગુસ્સો હે વો ભી વધતો જાય હે આજે આપણે દેખો કે સોશિયલ મીડિયાનો જો પ્રભાવ હે વો ભી વધતું જઈ રહ્યું હે આપણે દેખો કે અધૂરી જાણકારી અફવાને આપણ વગર હોંસી હમઝે ને વગર જાંચી આપણ બીજા માટે ગલત ઇન્ઝામ નાખવા માંડી જહ જેણ ખાતે આપણે દેખો કે આપણે સમાજની આ અસહિષ્ણુતા હે વે ભી વધતી જઈ રહી હે
1: હવે મનીષા બોન આપણે દેખો કે ઘણો મન કો એમ સોચે હે કે હામે વાર મનક જે હે એ મારી હા મે હા મલાવે પણ એવું નથી થતું હર મનકની રાય અલગ અલગ હોવે ને એનું ભી આપણી રાય આલવાનું હક હે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કેને તકી ભી જબરદસ્તી નથી કરી શકતા એની સાથે આપણી જે પરિસ્થિતિ હે એને આપણને સમજવું હોગા ને બીજાની ભાવનાને ભી સમજવાની કોશિશ કરવી હોગા આપણે દેખો કે સંવેદનશીલતાની કમીને કારણ જ આ સબ અસહિષ્ણુતા વધવાના કારણ હે ને આના દુષ્પરિણામ મેં આપણે દેખો કે પરિવારમાં તનાવ વધી જા પડોશી ને સમાજમાં વિશ્વાસ કમ થઈ જા નાની નાની સમસ્યા માટે આપણે દેખો કે આપણે બદલા લેવાની કોશિશ કરો હો સોરા માટે આનું નકારાત્મક પ્રભાવ પડે હે ને એને સાથે આપણે સામાજિક એકતા કમઝોર પડે હે તો આપણે દેખો કે આના આટલા કા દુષ્પરિણામ હે તો આપણને સમાધાન ખોજવો હોકા ને સમાધાન બદલે આપણે દેખો કે આપણને સપ્તકી પહેલે સંવાદની જે સંસ્કૃતિ હે એને અપનાવવો હોકા કેમ કે મતભેદને અગર આપણને દૂર કરવો હે તો આપણને વાતચીતને અપનાવવું હોકા ને આપણને બહેસ નથી કરવી બે પક્ષો હોંગા બે પક્ષ મેં સપ્તકી પહેલે જે પક્ષ બોલવું ચાહી રહ્યું હે એની હેતી વાત બીજા પક્ષ વાળા સાંભળી પછી બીજા પક્ષની વાત સબને સાંભળવી હે પછી એને બાદ આપણને દેખવું હે કે કયા પક્ષની વાત સહી હે ને કયા પક્ષની વાતે ગલત હે આપણને સ્વાર્થપૂર્વક નિર્ણય નથી લેવો આપણને આનમે હોજે નિર્ણય લેવો હોકા તો જ આપણે દેખંગા કે આ જે વાદ વિવાદ થઈ રહે એ સમાપ્ત થઈ પાયંગા
0: હવે અંજલીબોન એને સાથે આપણે કેવું ચાંગા કે આપણી બીજાની વાત બી ધ્યાન કરતી સાંભળવી હે આપણે દેખો કે ઘણા વખત એવું થાય હે કે આપણે આપણી જ વાત માટે અડીએ ખતર ને સાંભળવાની વાતો જ નથી સાંભળતા હે ને આપણે માય ધૈર્ય રહેતું હે તે વેન કારણ આપણ વાતે સાંભળતા જ નથી ને આયસ અગર અફવાની વાત કરો તો આપણે દેખો કે અગર આપણ આપણી જ વાત મેંદી રહીએ હે બીજું મન કો આપણ મન આવીને વારંવાર આમ ગલત કહી રહ્યું હે તે વોસ આપણ સચ માની લો અને વેનસ બારામે આપણ કહેવા માંડી જ ભાઈન બોને કેવું ચાંગા કે આપણે આ સબ કરંગા તે આપણ માટે બી દુષ્પ્રભાવ પડેગા ને આપણે ઘરનો સોરે હિ વણ માટે બી ને વણ શિક્ષા માટે બી દુષ્પ્રભાવ પડેગા તે ભાઈન બોનો કેવું ચાંગા કે जी भी गलत फहमी थाई है वन में अपने ध्यान कति फैसला लेवा है एक बीजा ने बात सांभळवी है ने आ सब नु ध्यान राखवू है एम
1: हवे मनीषाबेन आपे जेमकी कीधु के अपनाने अफवाओ तकी बचवू है કેમકે ઘણા આકારની એવી વાતે રહે હે જે આમની તેમની મનક સે હે એકા બીજા ને લડાઈ ઝઘડા મે બીજા તકી કરવા લાગી સે હે તો આપણને અણી વાત ને સમજવું હોગા કે મન કનું કામ હે લડપવું આપણને અણી વાત નું ધ્યાન રાખવું હોગા કે કઈ વાત સહી હે કઈ વાત સહી નથી એને સાથે આપણને ગામ મે જે બેઠક હે એનમે ભાગ લેવું હે ગામ મે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા હે ખેલકૂદ સામૂહિક જે ગતિવિધિ હે એન તકી મન કને જોડવું હોગા આપણે દેખો હ કે સામૂહિક જે મેલ મિલાપ આપણે વધાવો હ इन तक धीरे धीरे आज चीजें वगड़े ही ये भी समाप्त थी जाएगा इन्हें साथे समाज ने भूमिका है कि आपसी सम्मान ने वधावे मतभेद ने दुश्मनी में ने बदले ने इन साथे युवा ने सकारात्मक संवाद ने अड़ी अपने प्रेरित करवो होगा ने बुजुर्गो नो जे अनुभव है एनु अपने सबने सम्मान करवो होगा तो आप देखूंगा मनीषा बोन के आ सब समस्या होसे तरीका तक की समाप्त थी पागा
0: એને સાથે અંજલિબેન ભાઈ બોનો ને કેવું ચાંગા કે અલગ અલગ વિચાર જે રહી વી આપણી સમાજની તાકાત રહી કમજોરી નથી રહેતા હે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે યાદ રાખવું હે કે મતભેદ થવું સ્વાભાવિક હે પણ આપણે મન બંધ કરી લેવાની આપણી ગલતી હે ને આ આપણી પસંદ હે અત્રે ભાઈ બોનો જે સંવાદ રહે વા સમાધાનતા હે ને જે અસહિષ્ણુતા વધે હે વા કેવલ આપણે દેખા કે દૂરી બળતી જાય હે
1: હવે મનીષા બોન એટલે આપણે ભાઈ બોનો ને સમાજ મે વધતી આ જે અસહિષ્ણુતા હે એને વ્યવહાર મે નતી લાવવું બલ્કી સામાજિક સૌહદ્રની આપણે ચુનૌતી આલવી હે આનું સમાધાન કરવું કાનૂનનું સ્ને બલ્કી આપણું ભી અધિકાર હે આપણને આપણા વ્યવહાર મે ધીરે સંવાદ લાવવું હોગા એની સાથે આપણને બીજાની વાતને સાંભળવું હોગા સન્માનપૂર્વક અસહમતિને વ્યક્ત કરવો હોગા સહયોગની ભાવના વધાવી હોગા ને પરિવારને મજબૂત બનાવવું હોગા તો ભાઈ બોનો અંત મે આપને ઇસ કેવું ચાંગા મતભેદ રાખો પણ મન મે મનભેદ ન રાખો વિચાર અલગ થઈ શકે પણ આપણા જે દિલ હે એ જોડે તક રહેવાસુવે
0: હવે અંજલિબેન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણ દેખી રહ્યા હે કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી આના વિશે માટે ઘણા કાની વાતે થઈ હવે દેખી રહી ટેમ ભી થઈ જાય આપણે કાર્યક્રમ કથી સુટ પડવાનો સુટ તે પડે પણ જાતે કથી પેલ ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું આપણ વતાડી દ
1: હવે તો ભાઈ બોન લખી લો મારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન અમારો પિન કોડ નંબર હે 327001 અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માટે એક નવા વિષય ની હાતી તાર હુદી
2: રામ રામ રામ રામ

આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

માઇન્ડ બોનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા સૂટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માતે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો બાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: कार्यक्रम समस्या समाधान हमरवावारा अमर हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
2: राम राम।
0: होवी भाई बुनो, आप सब हमले रिया हो आपू सामुदायिक रेडियो वाक रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાનને લઈને એક નવા વિષયને હાથે અમારે ટેમ માથે। મનીષા બોન, આજે આપણે કાર્યક્રમમાં ભાઈ બોનો થકી વાતચીતનો વિષય હે આપણા સમાજમાં વધતી અસહિષ્ણુતા ને એનું સમાધાન હું થઈ શકે। આપણે દેખો હો કે આજે એવું થઈ રહ્યું હે કે મન જે હે એ નાની નાની વાત માટે એકા બીજા થકી અસહમતિ જતાવે હે ને ઘણા કને જે મનક હે એના ને વિચારોમાં અંતર ભી આવવા માંડી ગયું હે ને એને કારણે આપણે દેખો કે રિશ્તા મેં દૂરી પેદા થઈ રહી હે ને મતભેદ જે હે એ વિવાદનું કારણ બની રહ્યું હે। આનું સમાધાન હું થઈ શકે એને બારામાં આજે આપણે કાર્યક્રમમાં વાત કરવા વાળા હા।
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોને કતી ઘણા કાની વાતે રેંગા અબર હમણાં ગીત ને મોરે કર આપણી વાતી।
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરેસુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે।

0: ભાઈબંધ ગીત્યાંશુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈબંધોનું સ્વાગત કરે હો આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિબંધ ગીતે કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હો કે સમાજમાં આ વધતી અસહિષ્ણુતા એના સમાધાનને આ સમસ્યા હું હેમ અંજલિબંધ આપણે દેખો હા કે ઘણા બી સમાજની પહેચાને વે ખાલી વેને પ્રગતિ કરતી નથી થતી હેમ બલ્કે આપણે દેખો હા કે વેના લોગોને વ્યવહાર કેવો હે વણાખતી થાય હેમ જયારે ભાઈ બોનો સમાજમાં લોગ એકબીજાની વાત સાંભળેગા આપણે વિચારોને બીજાને વિચારોને સન્માન આલેગા મળીને સમસ્યાઓનો સમાધાન ખોજેગા તારે અંજલિબંધ આપણે કહી શકો હા કે આપણું સમાજ એવો મજબૂત થાયગા આસ અગર ભાઈ બોનો આ કેવું ચાંગા કે અગર આપણ ધૈર્ય ને રાખંગા સંવાદને જગ્યા ટકરાવ રાખંગા અને છોટી છોટી વાતે માટે આપણે વિવાદ કરવા માંડી જંગા તો અસહિષ્ણુતા હવે બઢતી જાયગા
1: હવે મનીષાબન આપણે જે કહો કે અસહિષ્ણુતાનું અર્થ ઈ હે કે બીજાની રાય સોચ આદત ને વ્યવહાર ને વગર હમઝે અસ્વીકાર કરી દેવો ને આપણી જે પ્રતિક્રિયા હે આપણે ગુસ્સા મે ને આપણા જે શબ્દ હે એનમે આપણે બે વાતે બીજા મનકની ગલત કહી દો ભાઈન બોનો આજે આપણે દેખી રહો કે મનક છે હે એ નાની નાની વાતા માટે બહેસ ને ઝઘડો શરૂ કરી દે હે પરિવાર મે વિચાર અલગ હોવે તે નારાજગી થઈ જા ગામના જે મુદ્દા હે એનમે મતભેદ ને કારણ દૂરી વધી જા ને સમાજ જે હે એનમે અલગ સોચ ને કારણ ઘણા આકાના જે વ્યવહાર હે અપરાધિક તોર માટે આપણે હામ આવી રહે આ સબ વધતી અસહિષ્ણુતાનો સંકેત હે આપણે દેખો કે મતભેદ થવો સ્વાભાવિક હે પણ મતભેદ ને મનભેદ બનાવી લેવું આ આપણે સામાજિક નુકસાન પેદા કરી શકે તો આપણે ભાઈ બોનો ને આપણે ઈસ કંગા કે આપણને મતભેદ થા તેનું સમાધાન ખોજવાની જરૂરત હે એ સમાધાન આપણે મળીને શોધી શકો પણ આપણને મનભેદ નથી કરવું આવડીના ટાઈમે આપણે દેખી રહો કે નાની નાની વાતે માટે મન કો લડાઈ જાય એકાબીજા થકી એવો બદલો લે હે કે વૈશ્વિક કયા મનકની જાન ભીસલી જાય હે તો આપણને આવું નથી કરવું આપણને સમજવું હોગા કે કોઈ બી વાત થઈ હો એનું આપણે બેને સમાધાન ખોજી શકો
0: હવે અંજલિબોન આયસ અગર આપણે વાત કરીએ કે અસહિષ્ણુતા બળી રહી એને હું કારણે તો આપણે દેખો કે સબકો તો મોટું હે વો હે સંવાદની કમી આજે આપણે દેખો કે લોગ હે આપણી વાત તે કઈ ના કહે પણ બીજાની વાત સાંભળતસ નથી ને સાંભળે હે તે વણમાય ધૈર્ય નથી રાખતે હે એને સાથે આપણે દેખો કે અગર કેનીક વાત આપણે બુરી લાગી જાય તો આપણે વિન બારામ ગલત હોસવા માંડી જહ ને તરત જ પ્રતિક્રિયા ના કહો ને આપણે ગુસ્સો હે વો ભી વધતો જાય હેમ આજે આપણે દેખો કે સોશિયલ મીડિયાનો જો પ્રભાવ હે વો ભી વધતું જઈ રહ્યું હે આપણે દેખો કે અધૂરી જાણકારી અફવાને આપણ વગર હોંસી હમઝે ને વગર જાંચી આપણ બીજા માટે ગલત ઇન્ઝામ નાખવા માંડી જ જેણ ખાતે આપણે દેખો કે આપણે સમાજની આ અસહિષ્ણુતા હે વે બી વધતી જઈ રહી હે
1: હવે મનીષા હું આપણે દેખો કે ઘણા મનક એમ સોચે હે કે હામે વાર મનક જે હે એ મારી હા મે હા મન લાવે પણ એવું નથી થતું હર મનકની રાય અલગ અલગ હોવે ને એનું ભી આપણી રાય આલવાનું હક હે આપણા ને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કેને તકી ભી જબરદસ્તી નથી કરી શકતા એની સાથે આપણી જે પરિસ્થિતિ અહી એને આપણને સમજવું હોગા ને બીજાની ભાવનાને બી સમજવાની કોશિશ કરવી હોગા આપણે દેખો કે સંવેદનશીલતાની કમીને કારણ જ આ સબ અસહિષ્ણુતા વધવાના કારણ હે ને આના દુષ્પરિણામ મેં આપણે દેખો કે પરિવારમાં તનાવ વધી જા પડોશી ને સમાજમાં વિશ્વાસ કમ થઈ જા નાની નાની સમસ્યા માટે આપણે દેખો કે આપણે બદલા લેવાની કોશિશ કરો હો સોરા માટે આનું નકારાત્મક પ્રભાવ પડે હે ને એને સાથે આપણે સામાજિક એકતા કમઝોર પડે હે તો આપણે દેખો કે આના આટલા કા દુષ્પરિણામ હે તો આપણને સમાધાન ખોજવું હોકા ને સમાધાન બદલે આપણે દેખો કે આપણને સપ્તકી પહેલે સંવાદની જે સંસ્કૃતિ હે એને અપનાવવું હોકા કેમ કે મતભેદને અગર આપણને દૂર કરવું હે તો આપણને વાતચીતને અપનાવવું હોકા ને આપણને બહેસ નથી કરવી બે પક્ષો હોંગા બે પક્ષ મેં સપ્તકી પહેલે જે પક્ષ બોલવું ચાહી રહ્યું હે એની હેતી વાત બીજા પક્ષ વાળા સાંભળી પછી બીજા પક્ષની વાત સબને સાંભળવી હે પછી એને બાદ આપણને દેખવું હે કે કયા પક્ષની વાત સહી હે ને કયા પક્ષની વાત ગલત હે આપણને સ્વાર્થપૂર્વક નિર્ણય નથી લેવો આપણને આનમે હોજે નિર્ણય લેવો હોગા તો જ આપણે દેખંગા કે આ જે વાદ વિવાદ થઈ રહે એ સમાપ્ત થઈ પાઈંગા
0: હવે અંજલિબોન એને સાથે આપણે કેવું ચાંગા કે આપણી બીજાની વાત બી ધ્યાન કરતે સાંભળવી હે આપણે દેખો કે ઘણા વખત એવું થાય કે આપણે આપણી વાત માટે અડીએ ખતર ને હામાળાની વાતો જ નથી સાંભળતા હે ને આપણે માય ધૈર્ય રહેતું હે તે વેન કારણ આપણ વાતે સાંભળતા જ નથી ને આયસ અગર અફવાની વાત કરો તો આપણે દેખો કે અગર આપણ આપણી વાત મેંદી રહીએ હે બીજું મન કો આપણ મન આવીને વાઈન બાર આમ ગલત કહી રહ્યું હે તે વોસ આપણ સચ માની લો ને વેનસ બાર આમે આપણ કહેવા માંડી જો ભાઈ બોને કેવું ચાંગા કે આપણે આ સબ કરંગા તે આપણ માટે બી દુષ્પ્રભાવ પડેગા ને આપણે ઘરના સોરે હિ વણ માટે બી ને વણ શિક્ષા માટે બી દુષ્પ્રભાવ પડેગા તે ભાઈ બોનો કેવું ચાંગા કે जी भी गलत फहमी थाय है वन में अपने ध्यान कती फैसला लेवा है एक बीजा ने बात सांभवी है ને આ સબનું ધ્યાન રાખવું હે એમ.
1: હવે મનીષાબેન આપે જેમ કે કીધું કે આપણને અફવાઓ તકી બચવું હે, કેમ કે ઘણા આકાની એવી વાતે રહે હે જે આમની તેમની મનક જે હે એકા બીજા ની લડાઈ ઝઘડા મે બીજા તકી કરવા લાગી છે હે. તો આપણને અણી વાતને સમજવું હોગા કે મનકાનું કામ હે લડપવું. આપણને અણી વાતનું ધ્યાન રાખવું હોગા કે કઈ વાત સહી હે કઈ વાત સહી નથી. એની સાથે આપણને ગામ મે જે બેઠક હે એનમે ભાગ લેવું હે, ગામ મે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા હે, ખેલકૂદ સામૂહિક જે ગતિવિધિયા હે એન તકે મન કને જોડવું હોગા. આપણે દેખો હ કે સામૂહિક જે મેલ મિલાપ આપણે વધાવ હ એન તકે ધીરે ધીરે આ જે ચીજે વગડે હે એ ભી સમાપ્ત થઈ જાયગા. એની સાથે સમાજની ભૂમિકા હે કે આપસી સન્માન ને વધાવે, મતભેદ ને દુશ્મની મેં ને બદલે, ને એને સાથે યુવા ને સકારાત્મક સંવાદ ને આડી આપણને પ્રેરિત કરવું હોગા. ને બુઝુર્ગો નું જે અનુભવ હે એનું આપણને સભને સન્માન કરવું હોગા. તો આપણે દેખંગા મનીષા બોન કે આ સબ સમસ્યા હોજે તરીકા તકી સમાપ્ત થઈ પાગા.
0: એને સાથે અંજલિ બોન ભાઈ બોન ને કેવું ચાંગા કે અલગ અલગ વિચાર જે રહે ભી આપણી સમાજની તાકત રહે કમજોરી નથી રહેતા હે. ભાઈ બોન કેવું ચાંગા કે આપણે યાદ રાખવું હે કે મતભેદ થવું સ્વાભાવિક હે, પણ આપણે મનબદ્ધ કરી લેવાની આપણી ગલતી હે ને આ આપણી પસંદ હે. અત્રે ભાઈ બોનો જે સંવાદ રહે વા સમાધાનતા હે, જે અસહિષ્ણુતા વધે હે વા કેવલ આપણે દેખા કે દૂરી બળતી જાય હે.
1: હવે મનીષા બોન એટલે આપણે ભાઈ બોનોની સમાજમાં વધતી આ જે અસહિષ્ણુતા હે એને વ્યવહારમાં નથી લાવવું, બલકી સામાજિક સૌહાર્દની આપણે ચુનૌતી આલવી હે. આનું સમાધાન કરવું કાનૂનનું નહીં બલકી આપણું ભી અધિકાર હે. આપણને આપણા વ્યવહારમાં ધીરે સંવાદ લાવવું હોગા. એની સાથે આપણને બીજાની વાતને સાંભળવું હોગા, સન્માનપૂર્વક અસહમતિને વ્યક્ત કરવો હોગા, સહયોગની ભાવના વધાવી હોગા ને પરિવારને મજબૂત બનાવવું હોગા. તો ભાઈ બોનો અંત મેં આપની ઈસ કેવું ચાંગા, મતભેદ રાખો પણ મન મેં મનભેદ નહીં રાખો. વિચાર અલગ થઈ શકે પણ આપણા જે દિલ હે એ જુડે તકા રહેવા સુવે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહ્યા કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોનો કથી આના વિશે માટે ઘણા કાની વાત થઈ. હવે દેખી રહી ટેમ બી થઈ જાય આપણે કાર્યક્રમ કરતી સુટો પડવાનો, સુટો તે પડે પણ જાતક હતી પેલ ભાઈ બોનો ને કાર્યક્રમ નું પતું આપણ વતાડી દો.
1: હવે તો ભાઈ બોનો લખી લો મારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષય ની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

એવું કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બોને હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત